0: નમસ્કાર. પ્રોગ્રામ વજલે વેળે લેકે અલકા હાજર,
1: નાલ નાલ જ્યોતિ ભી હાજર હૈ જી.
0: હોસ ના જ્યોતિ, કી હાલ ચાલ ને? ગરમી તો વૈસે બહોત જ્યાદા, ફિર ભી હાલ તે દસના હી પડા.
1: ભઈ હાલ તે ચાલ ભી તુસી નાલ હી પૂછ લે.
0: હા,
1: તે ચાલ થોડી જી સ્લો હો જાંદી હૈ
0: ਜਦੋਂ
1: ਜਦੋਂ ਬਹੁਤ ਜ਼ਿਆਦਾ ਗਰਮੀ ਵੱਧ ਜਾਂਦੀ ਹੈ. ਔਰ ਦੇਖੋ, ਗਰਮੀ ਨੇ ਤਾਂ ਕੋਈ ਕਸਰ ਨਹੀਂ ਹਲਕਾ ਜਿਹੀ ਛੱਡੀ, ਹੈ ਨਾ? ਔਰ ਜਦੋਂ ਘਰੋਂ ਅਸੀਂ ਬਾਹਰ